જીવનના ઝંઝાવાતને જોમથી ઝીલવતો પુરુષ ખુમારીનું પ્રતીક. એની આંખમાં વેદનાના આંસુડા ન હોય, પણ આવો જોમવંતો પુરુષ એક વેળા તો દળ દળ આહુડે રોવા માંડે હો. હૈયાના મેરામણને છલખાવા દે ને માયા મમતા સંભાળના લાડ ને ધીંગા મસ્તી ભૂલીને વિદાય લેતી પોતાની લાડકીને જોઈને વસમી વિદાય વેળા આંસુડાની ધારા વહાવે.